0: स्टेशन रेडियो टांडिया भील 90.8 एफएम आपरो रेडियो आपरी बातें।
1: किसान भाइयों ते हमने आपु ये हमलियो एक अपनी ही संस्कृति नो एक सुंदर सी एक गीत ने हाव आपु अपनी इनी चर्चा ने खेती बाड़ी नी चर्चा ने हमु आपु इन गाड़ी बढ़ावी અને વાતે કરીએ હાવ આપો કે કિકમ આપણી જો આજીવિકાના હજુ સાધન હે તેને આપો હજુ કિકમ બઢાવી શકીએ યા ફિર આપો આપણા કૃષિ વિજ્ઞાનનો સાથ લઈને યા ફિર બાકી કિસાનોનો સાથ લઈને કિકમ આપો હજુ અસલ આપણી આજીવિકાને આપો થોડીક અસલ બનાવી શકીએ। રેડિયો ટાંટિયા ભીલ બી આપણી હરું પ્રોગ્રામ કર્યા કરે હે ખેતીવાડીના પ્રોગ્રામ પર તે હમણાં આપ તમો અમારી હાથે જોડાયેલા હે તો ચાલો એની ચર્ચાને આપો अगाड़ी बढ़ाइए। खुमान जी आप कुछ बोलना चाहेंगे? हाँ देखो हम कृषि में जो अपन जो बातें कर रहे हैं जो हमारी चर्चा चल रही है
2: जी।
1: इसमें हम ये चर्चा कर रहे थे कि जो हमारी कृषि के लिए जो हमारे पास कौन कौन सी जमीन है ना उपजाऊ जमीन हमारे पास कौन कौन सी है कि हम आपको कि कम कहीं जगह आपने कन है ना तो उसमें क्या क्या मतलब हूँ आपको पकड़ी सकी अपनी इस जगह में है ना
2: तो देखो अपनी जगह में हमने अपनी कन जगह तो भूरी जगह भी है अने काली जगह भी है।
1: हाँ
2: तो जो भाठोड़ी जमीन है जो अपनी कन तो भाठोड़ी जमीन में मूंगफली पाकी सके अने इन अलावा जैसे कि अगर मूंगफली पकड़ सके अड़द पकड़ सकी सोयाबीन भी पकड़ सकी
1: बिल्कुल
2: अने फिर इन अलावा जैसे काली जमीन है तो कपा पकड़ सकी अने फिर इन बाद है तो आप गहू पकड़ सकी सड़ा पकड़ सकी
1: बिल्कुल बिल्कुल ते या अगो आप देखे या सना है गेहूं है यू हंगलो बीज आपुन मतलब केतरो पड़ी जाए
2: जैसे ये जमीन ऊपर निर्भर करे से।
1: अच्छा
2: हाँ जेवी रीतनी जो जमीन होए अने जेतरी जमीन होए एवी रीते यू आपु और सकी।
1: अच्छा ते मतलब तार हूँ के मतलब बीज कहाँ तू लाऊ जो आपुन
2: એમ તો બીજ તો જૈસે કે ફિલહાલ આપણું અગર આપણા ઘેર મેલેલું હોય તો આપણા ઘેરનું બીજ આપણું વાવી શકીએ ઓરી શકીએ બાકી આપણી કઈ નહીં હોય તો આપણને ફેર મૂળ લેવું પડે
1: તે કે મતલબ કદી કદી મનકું વાત કરે કે આપણું ગઈ સાલ જેવું પકડ્યું ફેર ત્યુંનું ત્યુ બી આપણું લગાડી થોડીક તેની ઉપજ થોડી કમ થઈ જાય એમ કરીને વાત કરે।
2: હા એ વાત તો બરોબર છે કેમ કે તેને જો ઉપજ કમ થઈ જાય કેમ કે જે એના મનકાકન જો બીજ હે તો એના માહિતી જશે 100% મોટું બીજ જો નહીં રહી શકે એના કન મિક્સ બીજ રે કંઈક નાનું બીજ રે કંઈક મોટું બીજ રે તો નાના બીજનો તેનો જો પોદો હલકો રે તો હલકા પોદાના કારણે તેનો જો કમ પાક મળે ઉપજાવ કમ મળે।
1: અચ્છા અચ્છા અચ્છા અચ્છા તો આપણું ગવર્મેન્ટ આપણ કેવીકી હે તો કેવીકી થી ભી આપણ વરે સાલ કૈઠા કૈઠા ધાન આલે હે તો તમાર હું કેવું છે અગર તાતી મળે તીના ધાન ને આપણ લેવું જોવે કે નહીં લેવું જોવે યા તમને મળે કે નહીં મળે તીનું ધાન?
2: દેખો આજ તક અમારા એરિયામાં જેસે ગ્રામીણ ક્ષેત્ર હે ગામડામાં છે ગામડામાં એ સારી જાણકારી નહીં મળવા કરે અને એક ફેર બીજી વાત છે કે જેની જાણકારી મળે તો ઘણા ખરા લોકો જેવી રીતે પેલો કે ને દૂધ પી ધોળું ઘોળમો ધોળું તે હું છે કે જો દૂધ નો ગરમ હતો ને દૂધ પીધો ને ત્યાં સરો પડે મર્યો તો પછી ત્યાં પેલા ઘોળમાં પણ ફૂકી ફૂકી પીએ એવી રીતે ઘણા લોકો જો વાત કરે તો તેની વાત ને કારણે લોકો હારી રીતે વાત પર ધ્યાન નહીં દે તો એ જો સરકારી જો લાભ હે અને સરકારી જો મળે બીજ એના બારામ લોકો જાણકારી નહીં મળે એટલે લોકો તેને જાણકારી લેવા હારું તૈયાર નહીં થાય અને તેના લોકો યુ વસ્તુ નહીં મળવા શકે।
1: બિલકુલ બિલકુલ તે મતલબ તું એમ કેવા માંગી રહ્યો કે એક વારી હું છે આપણું પેલખા આપણું ભરો કરીને લઈ લઈએ અને કદી કદી ફેર બીજ અસલ બી નહીં નીકળે યા ફેર મતલબ આલું આલું એમ કરીને કદી આપણને મળે હોતું નહીં બીજ હે ને?
2: હા વાત એમ કે થાય
1: હા તો આપણને એમ લાગે કે યાર તાનું ફેર પાક્યું પાક્યું નહીં પાક્યું એમ કરીને આપું ફેર નહીં યાર કહેતું મળ્યું મળ્યું નહીં થયું થઈ કે
2: નહીં
1: એમ કરીને આપું તેની પર એક વિશ્વાસ નહીં કરી પાવી
2: હે ને
1: ભરોસો નહીં કરી શકી। ઠીક અસલ વાત કીધી તમે કિસાન ભાઈઓ તે આપણું વાતે કરતેલા હમણે આપણ બીજ ના બારામાં ખેતરમાં કઈનું બીજ કહા તું બીજ લાવી લગાડવાનું તો એની ચર્ચા ને આપું હમણે અગાડી બઢાવું તેનથી પેલખી આપું હમણી એક સુંદર શું પ્યારો શું આપણ ભીલી ગીત ને।
3: નમસ્કાર દોસ્તો આપ સુન રહે હૈ રેડિયો ટાંટિયા ભીલ 90.8 એફએમ મેં આપકા દોસ્ત આરજે અવિનાશ। આઈએ જાનતે હૈ ઝાબા કે મોસમ કા હાલ। ઝાબા કા અધિકતમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ न्यूनतम तापमान 25.1 डिग्री सेल्सियस वर्षा 12.2 मिलीमीटर और अब तक की वर्षा 15.9 मिलीमीटर नापी गई है।

0: हमने आप हमने आप ये हामड़ियो एक सुंदर सी भीली गीत ने अनहाव आपू अगाड़ी चर्चा करिए कि किकम आपू अपनी आजीविका ने हजू असल बनावी सकिए। अब गर्मी में हूँ फसल आपू करी सकी फसल नहीं करी थे आपू वाड़ी मतलब आपू अधिकतर देखी के हा बाजार में तो घनी सब्जियों अलग अलग प्रकार की सब्जियों है अने घनी महंगी भी थी गयो हाल कहीं भी सब्जी आपू ली ली 40 रुपया थी कम मळे नहीं हर सब्जी है ना तो आपू हूँ लगे कि आपू अपना अपना अपना खेतर में हूँ हमने करी सकी।
1: देखो हमने फिलहाल ये हमने तो पानी ना दन आवी गया से तो इना पानी ना दन में अगर कहनो भाई अगर सब्जी भाजी नु के करवा चाहे तो हमने टुका टकला दन है तो कदाच कोई खो माती कहनो करी सके कि हम क्या हगला नहीं करी सके कि हम हगला कन पानी ने सुविधा नहीं थी सके। अने आपू जरे पानी ने सुविधा ना बारे में बात करिए घना बदा नेता या से त्या कहसे बोट ना समय में भाई तब मन बोट आल होते हूँ तब नर्मदा नदी नु पानी तमार ते पुगाड़ी पर त्यो पानी तो ફેરવા હારો અને પકડવા હારો ઘણી જ મોટી વાત પણ પાણી પીવા તક નહીં મળી રહ્યું
0: ખરી
1: તો આજની તારીખમાં હું છે ઘણા લોકો અગર કરવાની ઉમેદમાં છે બચારા પર તેના કારણે પાણીની સુવિધા નહીં મળે એટલે ત્યાં લોકો નહીં કરી શકે એના માંથી હો માંથી લગભગ 5% યા 10% હી આદમી કઈ નાક જો પાણી હોય ત્યાં આદમી કરી શકે તે હું કરી શકે
2: કઈ
1: ખેતીવાડી કરે તેના માંથી જેસે ગવાળ ફળા હૈ યા ફેર ભીંડા હૈ યા ફેર તોરૈયા હૈ યા કારેલા હૈ या ये भी कई सब्जी भाजी लगाड़ सके
2: गलकी है
0: हाँ गलका है
1: गलका है टामेटा है
0: टामेटा है बढ़िया तो हमने जैसे कि हाँ पानी आवा वालो से है ना आप समय थी गया आप पानी आया मा से थोड़ा जूट दन ले काटे करो तो हमने अधिकतर आप देखी के जो रोप तैयार करवानो समय है ना तो आप कह सके कि हमने अगर रोप तैयार करवानो जो समय से यो से है ना कि अगर आप સહી ત્યાં મરસ નો રોપ તૈયાર કરી શકી ફેર આપણ ટામેટા નો કરી શકી હે ને તે જો ભી ભાઈ આપણ વાડી કરતો હોય મતલબ મોટા મોટા સ્તર પર કરે તો તેની હારું યોસા લઈ ગયો એક અસલ સમય હે ને કે આપું એ આપું કરી શકી તો તમને શું લાગે મરસુંની ખેતી મતલબ જેમ કે આપું આખા ખેતરમાં મૂફળા કરીએ આખા ખેતરમાં આપણું મક્કી કરી દઈએ સોયાબીન કરી દઈએ અને અલગ અલગ આપણું ફસલ કરીએ દેખ્યા જાય તો મારે સુધા પાણીની ફસલ છે હે ને તો એની ફસલને આપણ આપણો આપણો આપણું ઘણા કમ છે એની ફસલને કરીએ જબકી આપણ વગર મરસની તો આપણા ખાવાનું બને નહીં હે ને તે હું કેવું છે તમારા મરસમાનભાઈ
1: મરસની ખેતી તો આપણું કરી શકીએ મરસની ખેતીમાં ઉપજા ભી અસલ છે અને મરસ નો ફાયદો પણ છે કેમ કે હમણે મરસ ઘણા મોંઘા પણ છે તો મરસ ની ખેતી કરવી એક અસલ ચીજ છે પણ ખાસ કરીને એ વાત છે કે મરસ ની ખેતી માં આપણને કદાચ કદાચ ઘાટો પણ થઈ જાય
0: બિલકુલ
1: તો તેમાં સરકાર અગર મરસ ની ખેતી આપણે કરીને સરકાર અગર આપણો ઘાટો થાય તો થોડો ઘણો આપણ પાસો એમાં કઈક સરકાર આપણે મદદ કરે તો ફેર બીજી વખત ના પણ આપણું મરસ ની ખેતી કરવામાં બી અસર રહે પણ અમુક અમુક હું છે કે કઈક કોડાઈ જાય કઈક મરસમાં એવો કઈક કીટાણુ લાગી જાય મરસમાં કઈક એવી આવી જાય તકલીફ તો ફેર મરસ નહીં લાગે ત્યારે ઘણા ખરાને મરસ વેસવાની જગ્યા પર મરસ ખાવા તો ખુદા નહીં મળે
0: બિલકુલ કુમાનભાઈ તે ખરી વાત કહેતી કે મરસ આપણ હું છે કે એની વાતને મતલબ આપણું કરતી ઘણા લઈએ પણ આપણ ફેર તેમાં હું બીમારીઓ આવે તેની વખતે અગર અગર પૂરી ફસલ ખરાબ થઈ ગઈ તો ફેર આપણું લેવાનું દેવું પડી જાય હે ને
1: લેવાનું દેવું પડે
0: હા તો

0: કઈ ના કઈ આપણે એમ દેખી કે આપણમાં એ વાતની થોડીક આપણ અવેરનેસની કમી હે હે ને જો ચીજે મતલબ હમ બતાડવી જોઈએ થોડીક જાણકારી કી કમી હે જાણકારી કા અભાવ હે હમે
1: નમસ્કાર દોસ્તો આપ સુન રહે હૈ રેડિયો ટાંટાબીલ 90.8 FM મેં આપકા દોસ્ત આરજે અવિનાશ આઈએ જાનતે હૈ જાવા કે મોસમ કા હાલ જાવા કા અધિકતમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ વર્ષા 12.2 મિલીમીટર ઓર અબ તક કી વર્ષા 15.9 મિલીમીટર નાપી ગઈ હૈ
0: સલિયા ભાઈ તમાર હું કે હું અગર આપ મરસુની ખેતી કરવા માંગી તે કિકમ તારો અગર તારો હમણે તક તારો હું અનુભવ છે તારો કે તે અગર કદી કરી હોય યા તન હું લાગે કે મરસુની ખેતી તાજી હૈ યા ફિર આપ હમણે જે કરી રહ્યા એ તાજી છે
2: નહીં મરસુની ખેતી ભી બઢિયા હૈ હું હે તિનમાં આપું કરી દઈએ તો સમય સમય પર આપણ દવા હે કંઈ બીનો ધ્યાન રાખીને કરવું પડે તો મરસુમાં ફાયદો ભી હે ઓર અહીં વહી સાઈડ આપણ પહેલે કંઈક દેખ લે તો અરે મરસ ખરાબ થાય ગયા કંઈ નહીં કરીએ તો ફસલ નહીં ગયો આદમી એતરે અમે કોઈ સોટ મરસુની ખેતી કરી નહીં
0: અચ્છા
2: થોડી બહોત ખાવા પૂરતી કર લઈએ
0: ઠીક અગર અગર આપણું કેવીકીની મદદ લઈને અગર કેવીકી વાળા અગર આપણ કે હું તમન મતલબ સમય સમય પર વતાડ હું ને એ આપણ મતલબ મરસ નું ખેતર કરવા હારું અગર તમને પ્રોત્સાહન કરે તો તમે ઇન કરવા માંગો કે નહીં કરવા માંગો
2: એ ગાડી આપણ કોઈ ભાઈ જાણકારી કદી આલે તો કરી બી શકીએ
0: બિલકુલ
2: મહેનત કરી શકીએ આપું
0: બિલકુલ બિલકુલ હે ને મતલબ દેખી આપું કે આપણી કન હમણે જાણકારીનો થોડો અભાવ હે એની વજહથી આપું એમાં ઘણા કમ હે હમણે આપણે આપણું દેખીએ તો આપણું ખાલી વાડી કરીએ આપણું થોડીક સી કેમ ઘેર ખાય એટલા
2: ખાવા પૂરતી
0: અને ઘેર ખાવા પૂરતા આપણું હમણે કરીએ હે અધિકતર તો આપણું સોયાબીનમાં લાગેલા હે આપણ મક્કી હે સોયાબીન હે આપણ જુવાર હે ને તો આપણ પારંપરિક ધાન હજુ તક સાલીનું હે સાલીનું છે પણ હા આપણા કોદરા ને યાદ ખોવાઈ ગયા કેમ
2: બધું ખોવાઈ ગયો
0: હા કોદરા ખોવાઈ ગયા રાળો ખોવાઈ
2: ગયો
0: આવતો કટોરી કટોરી ધાન મેલતી તે ભી
2: ઓળખાય
0: પણ દેખે જાય તો આપણે કોદરા તો તમે કોઈના વરહું ઉદા મેલી દો કદી હળેલી ગળે નહીં ત્યાં
2: કઈ નહીં થાય દડી ધાન જો કોદરા ખાલી દે ઉઠાણ ડગરું બી બેઠું થાય છે એટલી તાકાત કોદરામાં હતી
0: હા એટલી તાકાત કોદરામાં હતી ખરી
1: નમસ્કાર દોસ્તો આપ સુન રહે હૈ રેડિયો ટાંટાબીલ 90.8 FM મેં આપકા દોસ્ત આરજે અવિનાશ આઈએ જાનતે હૈ જાવા કે મોસમ કા હાલ જાવા કા અધિકતમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ વર્ષા 12.2 મિલીમીટર ઓર અબ તક કી વર્ષા 15.9 મિલીમીટર નાપી ગઈ હે
2: કોદરાની રાબડી એવી લાગે કે આલે ની એવી લાગે
0: એક બાવટાની એક ની કોદરાની એ આપણ અગર આપણે દેખીએ ને મોટા મોટા મોલુમાં તારે કે અસલ વેસે રહી 150 હા 150 રૂપિયા કિલો તક હું ખુદે દેખી નાયો તાર કી તે બઢિયા વેસા પણ આપું એ ધાન જૂનું ધાન આપણું થોડા ખોઈ નાખ્યો
2: ખોઈ નાખ્યો
0: હા તો એની પર ભી આપણું મતલબ કરી શકી યુ ભી અસલ બઢિયા હૈ લેકિન નાનું રે એટલે અવેરવામાં કાઢવામાં
2: થોડી દિક્કત
0: પડે થોડી
2: ગાડી ડોકરા યુઝ કર્યું ને
0: હા યુઝ કર્યું યુ ખાધું
2: ગુજરો અધિક ગુજરાતની ફસલ કરતા જ્યાદા ગુજરો કેમ કે ધાન રહેતું ને પેલું ગુજરો વેગો પાકી જતો
0: ખરો
2: એની હારું ગુજરાતનું કમાઈ કરતા ને કરતા ડોકરા
0: હા ગુજરો હે એન્ડ ફિર હમલી હે
2: હમલી હે
0: હમલી વેગું આવી જાય સાડી ધાન
2: વેગું આવી જાય
1: આપ સુન રહે હૈ ઝાબુઆ કા પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટાંટિયા ભીલ 90.8 FM આપણું રેડિયો આપણી વાતે
0: તે હા આપું ચર્ચા કરી કે કિકમ મતલબ કઈની ભી એક ખેતી આપું કરી તેની ખેતીમાં આપણને અસલ ફાયદો પડ્યો તે ખુમાન ભાઈ તમે બતાડવા ચાહો કે મતલબ કઈની ખેતી તમારે હેરું અસલ સક્સેસ રહી કે બઢિયા તરીકે થી તેની તમાર પાકમાં ભી આવી કમાઈ ભી અસલ થઈ તેની તેની કમાઈ થી
3: દેખો ઈ સાલની કમાઈ તો આપણે દેખી શકીએ કપા મસ્ત રહ્યો
0: અચ્છા
3: હા કપા એવી રીતે મસ્ત રહ્યો કે કપામાં કોઈ પણ જાતનો રોગ નહીં પડ્યો અને કપામાં કોઈ પણ પ્રકારનો જેસે કે વધારે પરેશાની નહીં આવે તો કપા અસલ રહ્યો અને કપા પાક્યો બી ખરો અને કપા ઘણો મસ્ત રહ્યો અને કપાનો અસલ ભાવ બી અસલ હતો.
0: બિલકુલ તે કપા મતલબ હું આપણું દેખી તો એના સાલમાં કપા અસલ પાક્યો હે ને.
3: હા
0: બિલકુલ બિલકુલ. સલિયાભાઈ તમે હું કહેવા માંગો કે તમારી કઈની ફસલ મતલબ અસલ રહી?
2: મારે તો બસ એ કપા નહીં.
0: અચ્છા કપા તમે ભી કપાસ કરેલો?
2: કપાસ કરેલો.
0: તો એને મતલબ વરે સાલ કપા કરો છે યા ફિર
2: વરે સાલ કરતા ઉન સાલ કપાની ફસલ બઢિયા રહી?
0: બઢિયા રહી. હા અચ્છા મતલબ હા
2: ઠીક રહી. ઓર ઇનમાં હું હે કે ભાવ ભી બઢિયા રહ્યો તેત્રે હમન કપા કમા ફસલ બઢિયા લાગી.
0: બઢિયા કમાઈ માં ભી આવી હે ને. તે હા આવતે સાલ હું કરવાની હોસી રહા હે?
2: બસ આવતે સાલ તો દેખ સોયાબીન કરીએ તો સોયાબીનના પૈસા તો દિવાળી થાય ને પૂરા થઈ જાય.
0: થઈ જાય.
2: કપાસના પૈસા મન મળે હે.
0: મળે
2: હે. એના લેન દેન થોડી બહોત થાય એટલે આપું કપા કરી દઈએ.
0: અચ્છા. કિસાન ભાઈઓ આપું ચર્ચા કરી રહ્યા ખેતી ખેતીના બારામાં અને એની ચર્ચાને આપું જારી રાખું. અલગ અલગ હજુ નવી નવી વાતે આપણે કિસાન ભાઈઓથી આપું કરું. નવી નવી વાતે આપણને કિસાન ભાઈઓથી જાણવી મળે તો એની ચર્ચાને આપું આગળ તક બઢાવી. તીનથી અગાડી આપણું લઈએ એક નાનોખો વિરામ અને હમળીએ આ હરકું એક આપણ સુંદર શું આપણ ભીલી ગીતને.

0: रहे हैं झाबुआ का पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टांटिया भील 90.8 FM। आपड़ो रेडियो आपड़ी बातें।
1: किसान भाइयों, ते हमने तो मुझे हमलियों एक सुंदर सुं बिली गीत ने अपनी खेती नी खेती बाड़ी नी चर्चा अगाड़ी बढ़ावता जाइन। हाँ बापू जानी के अलग अलग किसानों ये कि कम तिना खेतर मा पिछले वर्ष कहीं नी फसल लगाड़ेली अपना तिना तिर अपना अपना खेतरों मा अने तिनी खेतरों मा हती तिनान हूँ एक नवी सीज हिकवी मळी अन हूँ તેની ફસલને કરવાથી એના કિકમ ફાયદો થયો કિકમ નુકસાન થયો અને એના કંઈની કંઈની દવા વાપરીયા આપણી ખેતીમાં એના હું હું કર્યું એના બારામાં આપું ચર્ચા કરીએ તો આઈએ શરૂ કરતે હૈ તેરસિંહભાઈ તમાર હું કેવું મતલબ કંઈની ખેતી તમાર ઠીક રહી હા તેરસિંહભાઈ બોલો
2: ખેતી બસ જે કફા મુફલી
1: અચ્છા કો કફા મુફલી તમે બી કફા મુફલાસ કરેલા અચ્છા તે મતલબ કપાસ સલ રહ્યો હે ને
2: હા કપાસ સલ રહ્યો અને સોયાબીન કઈ સોયાબીન માં બી લળ પડી જાય
1: હા કો સોયાબીન માં બી લળ પડે
2: થુવર કરે થુવર માં બી લળ પડી જાય
1: હા થુવર માં બી જેરી ખાય હે ને દવા નાખ્યા વગર તો કામ નહીં ચાલે
2: કામ નહીં ચાલે
1: તે આપો મતલબ બજાર ની વાળી દવા વાપરો છે કે આપણ ઘેર બનાવેલી જૈવિક
2: ને બજાર થી લાવી હમ તો
1: બજાર થી લાવી ઠીક ઠીક ઠીક અજમેરજી તમે કઈની ફસલ કરેલી અને તમુન કઈની ફસલમાં અસલ ફાયદો થયો અને ઈ સાલ તમે હું કઈની ફસલ કરવાની હોશી રહા
3: ઈ સાલ ગે સાલ તમે કપાસ કરેલો
1: કપાસ કરેલો
3: તો કપાસનો ભાવ પી રહ્યો
1: હે
3: તો કાયદેસર એવો ભાવ રહેવો જોઈએ ઓર ઠીક રહ્યો
1: અચ્છા કપાસ ઠીક રહ્યો ને હા આવતે ભી કપાસ કરવાનો વિચાર છે
4: વિચાર છે હું અને કેવો ભાવ આવે
1: કેવો ભાવ આવે અજમેરજી હું તને એમ પૂછવા માંગુ

0: કે આપણા લોક લેખો દેખે છે ને કે આ હું મોવડી મતલબ ડોળા કમ લાગ્યા છે તે મુફળા કમ આવે અને આપણે આમલા જરીક આમલા હે ને તે આપણે ગામમાં એક એક કઈનું કઈનું ઝાડ રહે યા ફિર ઝાડું દેખીને કઈનો લેખા દેખે છે હે કેવી રીતે
1: નોકરા હે ત્યાં કરે છે
0: હે કરે તે હું કીરા હે હું હું ચર્ચામાં આવીનું કે આપણે હું પાકવાનું છે હું
1: તર સાંભળ્યું નહીં છે
0: કોઈ સાંભળ્યું હાલ
1: નહીં સાંભળ્યું
0: અચ્છા આપણ સલિયાભાઈ તે કઈ સાંભળવામાં આવી કે નહીં કઈની વાત કે હું કઈનું ધાન પાકે કઈનું લેખો દેખનારા હું કીરા હે
2: દેખો દેખવામાં આપણે એની લખી રાખ્યું લેખું
0: હા
2: નામનો પણ ડોકરા કે તેલા
0: હે
2: આંબલા અસર લાગે
0: હા
2: તો મક્કી બઢિયા પાકે
0: અચ્છા
2: હા ઓર ઇને બાદ હું હે કે હું આંબલા નહીં લાગ્યા
0: હે
2: એવું હે તો હું મતલબ મક્કાનું હું થાય હું ની મક્કી કેમ થી પાકી શકે
0: બિલકુલ બિલકુલ અને આપણે મોવડીનું કઈ માલમ હે મોવડીના યા ડોળા
2: મોવડીનું કે ને મોવડીને ડોકરા કહેતા મોવડી અસલી ટોળા લાગે તે મફળા બઢિયા લાગે
0: મફળા
2: ઓર ટોળા કમ લાગે મોવડી નહીં લાગે ને મફળા કમ પાકે એમ ડોકરા કહેતા તો ટોળા બી હું કમે લાગે
0: હું કમે લાગ્યા છે તો આવ આપું દેખો હું હું થાય કેમ
2: હું થાય તું પારક કરું આપું
0: હા કરી
2: કરી રીતે
3: દેખો એ વાત બરોબર છે આપું હમણે સોરા યુવા હે
0: હા
3: આપું ઈ સોરા તો સોરા વાળી વાતો રાખીએ હમણે આજકાલ તે બધા મોબાઈલ માં દેખતા હોય
0: બિલકુલ
3: અને મોબાઈલ માં દેખીને જ તું કામ કરતા હોય એટલે સોરા જો ડોકરાન જો ઝાડખા ની વાત કરે ઝાડખાન દેખીને એવું થાય એવું થાય ઘણા મેં પણ સાંભળ્યું હતું કે એક ડોકરો બા કહેતેલો કે
4: નમસ્કાર દોસ્તો આપ સુન રહે હૈ રેડિયો ટાંટાબેલ 90.8 FM મેં આપકા દોસ્ત આરજે અવિનાશ આઈએ જાનતે હૈ જાવા કે મોસમ કા હાલ જાવા કા અધિકતમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ વર્ષા 12.2 મિલીમીટર ઓર અબ તક કી વર્ષા 15.9 મિલીમીટર નાપી ગઈ હૈ
3: કારણ કે જો હિમળો રે
0: હા
3: તો હિમળા ના જો ડોડા લાગે ડોડા લાગે ને ફેરી ફટકી જાય ને પેલા તીના માહિતી ઉડે કપાના રૂજે પણ તે એતરે એના દેખીને ડોકરા કે કપા જબર લાગે પણ અમે એની વાત પર વધારે ગોર નહીં કર્યો અને એતરે હોય શકે આવે ડોકરા કે ડોકરા ખરું બી કેતા હોય
0: હા એ આપણે આપણા ડોકરાની પણતા રેલી રે કઈના કઈના ડોકરાની પણતા રેલી રે ત્યાં એવી એવી વાતે કરે હે ને જૈસે કે આપું બી કી કે વાદળા દેખીને બી આપું કે હેલા કોટ કાઢ્યા છે તો આ પાણી પડી શકે હે ને તો આપું આદિવાસી બી આપું આપણ પ્રકૃતિ થા અને જંગલ થા જોડેલા હે તો એ વાતે બી આપું મતલબ જાણીએ ઘણા ખરા જાણે બી ખરા હા કોઈ કોઈ બહુ સહી બતાતા હે મતલબ સહી સહી વાતે બી કરે કે હા ખરી બી કરે કે જે કહેતી તે થાય બી ખરી
2: હે
0: ને કિસાન સાથીઓ તો હમ ચર્ચા કર રહે થે कि किस तरीके से हमारे किसान भाई किस तरीके से बदलाव है प्रकृति के बदलाव को देखते हुए वे अपने अनुमान लगाते हैं किस तरीके से बारिश होगी किस तरीके से कौन सी फसल आएगी इनके अपने अपने अपने पूर्वजों के द्वारा उनकी सुनी हुई बातें हैं सो उन पर यकीन करते हुए ये लोग अपनी अपनी खेती पे ध्यान लगाते हैं किस तरीके से खेती में इस बार कौन सी फसल अच्छी होगी या कौन सी और इसके अलावा भी हम देखते हैं कि प्रकृति इस बार का मानसून के ऊपर बहुत ही प्रभाव पड़ता है किस तरीके का मानसून रहेगा और जिस तरीके से मानसून होता है उसी तरीके से खेती में हर एक फसल मानसून के अनुकूल रहकर अपनी अपनी फसल का उत्पादन होता है मौसम से जुड़ी हुई और भी जानकारियों को लेकर हम चर्चा करेंगे उससे पहले आइए सुनते हैं एक सुंदर से भीली गीत को